અભિનવ શ્રી આત્માના સ્વરૂપનું વર્ણન કરતા શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, આત્મા કદી જન્મતો પણ નથી, તે મૃત્યુએ પામતો નથી, અથવા તે પ્રથમ ઉત્પન્ન થાય છે એટલે એનું અસ્તિત્વ હોય છે એમ પણ નથી. આત્મા અજન્મ છે, નિત્ય છે, તેમજ શાશ્વત અને પુરાતન છે. તેથી શરીરનું મૃત્યુ થાય છે પણ આત્માનું મૃત્યુ થતું નથી. જેવી રીતે મનુષ્ય જીર્ણ વસ્ત્ર ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી જ રીતે આ શરીરને ધારણ કરનાર આત્મા જૂના શરીરને ત્યજીને નવા ધારણ કરે છે.

મહાભારતના યુદ્ધમાં વિષાદગ્રસ્ત અર્જુનને ઉપદેશ આપતા સારથી કૃષ્ણ કહે છે, હે અર્જુન, તું સુખ દુઃખ લાભ લાભ તથા જય પરાજયને સમાન ગણી તૈયાર થઈ જા, તેમાં જોડાઈ જા. આમ કરવાથી તું પાપનો ભાગીદાર બનવાનો નથી એ નિશ્ચિત માનજે. કર્મયોગનું રહસ્ય સમજાવતા ભગવાન કહે છે, હે અર્જુન, તારો કર્મમાં જ અધિકાર છે, ફળ માટે નહીં. તેથી તું કર્મફળની આશા વાળો ન થા. તે સાથે તારામાં કર્મ ન કરવાની વૃત્તિ ન જાગે એમ હું ઈચ્છું છું. રાણી રૂપકુંવર એક ભક્તિપદમાં આવા પરમ કૃપાળુ પરમાત્માની સ્તુતિ કરતા કહે છે કે હે નંદ દુલારે, તારો જય હો.

સામાન્ય જન અને જ્ઞાનીજન વચ્ચેનો ભેદ સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, સામાન્ય પ્રાણીઓની મન જે રાત્રિ છે તે સંયમીને મન દિવસ છે, અને તેથી જ્ઞાન દશામાં સામાન્ય પ્રાણી ઊંઘે છે, જ્યારે સંયમી જ્ઞાનીજન જાગે છે, અને ભોગેચ્છાને કારણ સામાન્ય પ્રાણીઓ જેને દિવસ માને છે તેને પરમાત્મા સ્વરૂપના દર્શન કરનાર દિવસ માને છે. એક દ્રષ્ટાંત રૂપે ભગવાન કહે છે, જેમ સમુદ્રમાં ચારે તરફથી પાણી પ્રવેશે છે છતાં તે અચળ સ્થિતિવાળો રહે છે, તેમ બધા વિષયો જે મનુષ્યના મનમાં વિકાર કર્યા વિના પ્રવેશ પામે તે મનુષ્ય શાંતિને પામે છે. વિષય ભોગની તૃષ્ણા રાખનારો શાંતિને પામી શકતો નથી.

અનાદિ કર્મયોગનું રહસ્ય સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે કે હે અર્જુન, તારા અને મારા અનેક જન્મો વીતી ગયા છે,

બધાય જન્મનું મને જ્ઞાન છે, હું જાણું છું, પરંતુ હે પરંતપ, તું એ વિશે નથી જાણતો. તને તારા પૂર્વજન્મનું સ્મરણ નથી, કારણ કે તું જન્મના બંધનથી બંધાયેલો છે, જ્યારે હું અજન્મા છું, નિર્વિકાર સ્વરૂપ છું અને સર્વ પ્રાણીઓનો ઈશ્વર છું. તે છતાં હું પોતાની પ્રકૃતિનો આશ્રય કરીને મારી પોતાની માયા વડે જન્મ લઉં છું. સંત કવિ શ્રી ગદાધર ભટ્ટ એક ભક્તિપદમાં ભગવાન કૃષ્ણની વંદના કરે છે, દીન દુલહ મેરો કુંવર કનૈયા.

જન્મ પુનર્જન્મના રહસ્યને ભગવાન શ્રી કૃષ્ણ વધુ સ્પષ્ટ રીતે સમજાવે છે. હે ભારત, જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું શરીર રૂપ ધારણ કરું છું, આ પૃથ્વી ઉપર નવો અવતાર લઉં છું. હે અર્જુન, આ જગતમાં અસ્તિત્વ ધરાવતા સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટ મનુષ્યના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું.

સ્વરૂપ આખા જગતથી વંદિત થયેલું છે એવા હે જ્ઞાનરૂપ મહાયોગીની સદૈવ આનંદરૂપ જગતને તારનારા હે દુર્ગે દેવી આપને વંદન વંદન.

તૃષ્ણા અને કામનાઓથી વ્યાકુળ, ભયભીત, બંધનગ્રસ્ત આ જંતુ જીવની, હે દેવી, તમે જ એકમાત્ર ગતિ છો, આ જીવને તારનારા છો. હે દેવી દુર્ગે, આપના ચરણોમાં નમન નમન નમન. છેલ્લા શ્લોકમાં